0: સાથે સમાપ્ત ફરમા રહે છે સરાયકી પ્રોગ્રામ ઝોક માહિતી. એફએમ બેન્ડ 103.6 મેગાહર્ટઝ થી આજે આકાશવાણી થી અમૃતસર કેન્દ્ર તો બોલ રહ્યા તુસી સુન રહે હો આકાશવાણી વર્લ્ડ સર્વિસ હિન્દી પંજાબી સેવા.
1: પઠાણકોટ જાવે રક બલીએ. સત શ્રી અકાલ જી, મેં હા તોડા આપણા હસન માણક. તુસી સુન રહે હો એફએમ રેનબો જલંધર 102.7 મેગાહર્ટઝ ઉત્તે.